મોસમી વાયુ રાજ્યર સમુદ્ર ખણી જિલ્લા માનકે પહોંચી છે. આવા 4-5 દિન ભીતરે મોસમી રાજ્યર અલગા જાગા માનકે પહોંચીવા બોલી પાણીપાગ વિભાગ તરફ અનુમાન કરાયછે. ઈ હપ્તા શેષ તક કાલ બૈશાખીર પ્રભાવ રહેવા. સુંદરગઢ સહિત રાજ્યર 9 જિલ્લાન ધુકાગડ્ડી આ બિજલી મારીકરી જબર વર્ષા હેવાર સંભાવના રહીછે. સિયાડે બૌદ્ધન આજ રાજ્યર સબુનું જહ તાપમાત્રા 43.2 ડિગ્રી સેલ્સિયસ રેકર્ડ કરાયછે. શેષે મુખ્યા ખબર ફેર ગયે. સોમનાથ સ્વાભિમાન પર્વ પાલન અવસરે 1100 અતકા શ્રદ્ધાળુંક જ્યોતિર્લિંગ દર્શન રેલયાત્રાર શુભારંભ કલે મુખ્યમંત્રી. રાજ્ય આવા 18 ખુલવા વિદ્યાળય કહેલે ગણશિક્ષામંત્રી. ખરીફ ફસલ ઋતુ 2026 લાગે રાજ્યર પ્રસ્તુતિ આઉ એલનીનોર સંભાવ્ય પ્રભાવર મુકાબિલા બાબદે સમીક્ષા કલે મુખ્ય શાસન સચિવ. રાજ્યર ભિન ભિન જાગાન આજ પાલન હેઉછે રજ સંક્રાંતિ. આઉર શીતલષ્ઠી અવસરે શિવ પાર્વતીંકર બિહા લાગી નંદપડાન આજ હેવા નરસિંહ ન્યુતા. આજર આંચલિક ખબર ઇન શેષ હેલા. જુહાર.